0: और तुम को लोंजोंग ला लोंजोंग स्टोन दी चीनी तो ने कंजे तुम को दी कम्शियों को तोरम लोंजोंग तो जुट पड़े तो ने तोंजोंग थर्सिन ने तयों नवा के तुम लोलों ने जुट पड़ते ना चले लोचिंग यू ना तो ने लोसम करूँगा नवा के तुम लोलों ने तुम बाते ना चीन तानी लोचिंग को जरम से ना यू ना लोचिंग जो भी जरम जाएना ngarungawa getum lolum ni tarsinte tene shur pai la soni pai klochon ta ngarung toton lobjan jun si lochon te soni tene loschik lo la tene tene oigli kin si patan ra shiyin tene ti jige ta zung lo soli kong ke kochit tat hoir zung gandi lochon ton bola yone tene oigli kin gili ka si patan ra yin ta tene dar ti war tu ta ge kin si ni lo shchu ra son yu patan ra shi re la lo ta
1: na ri ri ti kwa tin che ni na thomar chorang ge ta lom jung gi jer mein nan ja sha wa ge ni chlen nan ran da so so ni tene ja chin ya khna ba zo khab da z gan do di ri na ri ni na chur ge chu gir ging gi kan din son ji na cha na gir ging gi khan da ka khu che ni yang wa ge sha wa ge ker ge cha sur gun ngo gi la ka ni sha wa lap chin yin ni da mo re de ta na chin na che rang son ji na ta gir ging gi kan da la 지가크그체사 나카크그차간라즈고 그삼그랑그 리카응이 텐데인당 잡나 너종이 테니 갑다리나
0: 라선도스다 다 체그콘 셰파젠데다 기빈실라츠나 탄소이나고마 할리타가강 모유 파탄라시레삼고 데제타다 아리 셰츠크토완 냥아스타우타 게이기빈실라츠니브시나 나 나랑니 티친치 게이기킨글리칸더 니 고름촌이 다 체피 강한테 건라지르스나 드니 데 쇼츠엠보니 니셰상고 지기나 나 니 로츠크 통콩긴이니 할리파 강한 쳔보요크상고 나랑니 쳔바이나 니 강한데 치 강한 제슌라오지 다 니 로테타 정직토 강한지 다 탄산이나 뭐저올라 지적 로드테 따로 탱크 끝은라 요파 마리 네 탄산치 고른 그 로소 생각지 로든데 지치톤 준비 건자르테니 다타이나 초티 로테 마토 탱크치 로테테이나 따로 메파타오리 데리 테인카스테 로레지진 로테테 지치시 파텐라이나 다 로텍 주축 동냠도 다 정주테 주축통 급하던 자지르테 예나용테 정주테네 할이파 콤본자던 자지르테 로데이나용 초탁 로테 비찬다 마토메 파던 자 다테타윈디 로테타 정주테 차촌 넘바 다테타우 아니 트리오코모 테타우 다 강을모 시요티타 마타우 게켄시 아츠나다 니퍼트 롱티츠테 코추시니타 정주레진자 데네 로츠키 디진 고초이친 디 로친 라문 레치테초 다 디츠미친 동구치든 라시리 데인디다 응마 체제고라 니모시키타 지나기 긴게다 텔레고치리 마톰 칠레지치리다 옛나요소 다 로딥테 치치 마츠티 응마 다티티츠 아 게긴츠 티츠 웨촌 웨첸니 다 정주 나스파 리파 옛나요 체제고라다 로드텐 저도 정신지요 고모더니 치세코로 찌저테 마츠티 땅안 출리카티 모지 징나완 지멘자오 텐라 론로
1: 근데
0: 로든 텐저도 텐라 인디카스타 카르텐 안 솔론디낭라 리피 정지나초 솝치라스바 다 티츠모스 코추시니 리파옌나요타 로지미노데 로드텐 저도 손디타 리카티 kamo chomu dhari kanga chegu mo te indi kasa tani ta kanga ndatawi na litsi ming kanga chembo jiri samu tele jen ta lopte jonju latupa mepa yena ta te maayin pita lo shu gindi hui loko jisha yena cho yona nyanchu rikindi chude koro ta rin ramanga lopchi te to leji ta tele chong kombo ri ta chigire tani te maayin pita rong tong kong ngu tene shena ta chalam dan jaja rang jing tong kong den ha le pa nyong ge sam ko ta ta son okay la okay ke lo son de la cho cho pi ta ta ro rang jing ke nyen chi ja ho ta ta oi ke che de kono ta jun ju la sa pa cha to ko lon chen ke nyen ja pa ta de ne ja ina cho te ja i ke tong kong ge ji te to ji lo jong i ji ma to ta rang ke okay ke ram

0: 소마초 질라 쪼치하죠 쪼치고선
1: 그래
0: 데마인비다 지금 예정 전제이나 대전제 다 예정 그 예정 전이 모두 채용이다 소마초 로카죠 근데 저희 데 이제 가스 체제 그러다 탈룸 자요 뭐요 봐 회나 다 지차 소소는 라라즈기지 다 오 나라 때네 예정 때지 전제이요 너 회나 지 무크 치즈르스 나게 치즈 코즈 나게 좀만 남비까스 좀아 치모즈레 따따타 다시 오나 때니다 지 예정 때 말은 남바든 저트게다 때때마이 비치 예정 시기나 회나 건저다 위든 저케다 건저든 저 갑시요 지 심지 고름 요나타 회나 치 건저데 따위까스 치기다위 회나 존니 니사니티 요나 코니 마라 오니티니나 요나 예사니 윤사티니 때타 젠젠 젠젠이가스 고름 자오타 무시 따위 고름 때 말은 저 특지 때 마인비다 여정 시테나요 디척 무테네요 또 언젠 고지 그나 사통타오 이나데 조피타 통데 치모즈르 닝공 그 사통 치모르요 고모 그 사통 그 남바 치모르다 요 디척 라카요 그르크 예정데 젠저이가스 때타오 탈럼데 눈진 시제데 쪼다 소말라 테크트 렌즈 이지 마인 바티 제차 소소 농거 지 젠저 그 탈룸데 로마츠 질란조니 드니 다 소마 그 좀된 저 간적지데 하리다 같이도 다 디모즈리선 근데 노르나지 다 좀종 그 테니 다 로르 선바 조아 선바이나 렌즈 세지테 쪼치오리 데 마체가다 렌즈 그 디모즈 토니타 달로 돈 손주시 달로 젠님 저 탑데 달로마라 닌진 주치데 치카치와리 삼고 디모즈리 안테르테니 다 다로 섭세크지니 지와 카켄 젠주리 카켄 젠진 라이나타 소치아 카켄 젠지데 플로마게 탐식 니파 소션 시티데 토레오 그모 테카스다 탐식 니파데 소촌이나 로츠치크 소촌이 그스나 카모리 티카스 Так как инжитите сочина не подчу центр чикного торговизм марисам как инжитите тидинг да сочкадан те майбите тидинг ложон цоа да сонжу сечите харчун карчен боретни те тидинг да роман гекива инжинжи жинайо да как инжинжик нонденте да сонжу синита как инжинжи кно сисяте ломидилан жочите качего сам Tene nga banjayi na ta shoddi rongzhin ka phobzhiong ta tau yong kudri yo kumu te yinti ta ta andi shoddi rongzhin ka phobzhiong jayi na ta tsuwa lomma ka phobzhiong ka tsuwa tang tene di jing ka tsuwa te njewi ta jik lozhiong ka nondun te riyo kusamko di kasi tene ta andi chi chitab zi gu nore zi na chi zong chitab zi ta ta nga rong ka tipa ya na Tā tī jīng lūp chā gāndī rīng nīg shāngir rā mūn rā fēchī nidā tsō tā sāng rā shēchī tā hāchūn kā shēmbū rā sāng gā.
1: Nyā tī?
0: Tē yīndī tā jī tī jīng rīng nīg shāngir tā tsō yīnā jīng nī tā lōmī gā shū tōng tāng mō. Tā nī tē yīndī kā sū gē kīng kē yōng dī lōmī gā shū tē tāng jī kā chī gā. Tēnī huay nā lōyōng lā gā gā lōmā zī yīnā tēnī lōyōng tōng rā wī jī chā tī tsō dīr shīnī tēnī ndi shobdi rongzhin ka nondon te chidze tang. Yona liktsir la gawi somazi yina liktsir rinni tang sondru shini tani. Da chi yon rinni, liktsir rinni tang rewi shisha mongozi di lanjoji. Da te tau chi zong chi chitam rao zina da ndi lobja ka shangat te tsoda sondru shi chi karchi wu samji di muzri. Da ndo chitab zina da chi nga tsolorun jiwa ngui tani xena ta teta u chigi lote dhiji ki tani shu chenpo nga ya kum taso chi korem zin timu xena ta timu ziri
1: nga dee dee dee kwa tenche kirgin ta kirgin ge nam jin ta kirgi chu ta lote ki tablam ganjari kui lop chok namba lote ini na ta terang kirgi nigin di ghalang zi ina ra losu ki yirpi ta lote ki tablam aragali no dee tangna gergin zgan sonjina ra kirgi lote ki tablam zga yu kwa zga guan no gergin ge war ge kirgi war chil ten sonjina rang ge tablam ta shiga zo un zin guan no dee sonjina hachang ge gachin ino na zungi tani gergin ge kapta zga mangpori ita yang ge kirgi di jin ta